સિવાય કે પ્રોગ્રામ તુસા ઓલ ઇન્ડિયા રેડિયો તો સુનદે પઈ હવે તુહાકુ પસંદ આયા ના વાઈ મિલસા તે હુણ હરજીત કૌર કો દેવો ઇજાજત।